ક્ષત્રિય સારુચ્ચો વિનાંગુન કગાશિ હરાતેન સ્મરણ મંદુરો કુમોરો એંગત મનિકવાત પોચિંદ્રો એંગાસ્તિ નમિલો ધાતાં મોકા લામુન તો સલાગાને મહામ કુમેંગસુન નાલિકો મારા મેરિંગ અરસોનો તો કાંતિ હાંબક્સો nanging tananut marang Wirama lapet sang Lesmana sajatine datang saged mbeksa ing mangke dupi marake Ngarsanata repepeh kaya sita minggah krama katingal lumaksana andhadhap lengkeh-lengkeh ngeka padha dupi wis ngabiyantara mangsah sembah lenggah tumungkul hamari kelu kaya kanjema pertolong mukane ing batos mudharaos apa baya wigatine dene tinimbalan ingkang rama kula mangkon wijiling pangandika ingkang dening kawiyos sing lesan saking Sang Nata Prabu Duryudana.